0: आकाशवाणी समाचार हेमांगिनी सोनारा वांचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए जणाव्યું કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન દેશભરમાં વેગવંતુ બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે। નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 734 થયો। ભૂટે કોશી નદી માટે નવી ચેતવણી જાહેર। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88મા સંસ્કરણમાં ભાગ લીધો અને ભારતીય મહિલા ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ મેચમાં થાઇલેન્ડ સામે રમશે। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदीए कह्युं कि विकसित भारत माटे नशा मुक्त युवा अभियान देशभरमां झड़पथी गति पकड़ी रह्युं छे। आजे सवारे आकाशवाणी पर मन की बात कार्यक्रममां पोताना विचारो रजू करता श्री मोदीए खुशी व्यक्त करी कि नशा मुक्त युवानो अने नशा मुक्त भारत माटेना ध्येय साथेनुं अभियान फक्त औपचारिकता नथी, कारण के घणा लोको खास करीने युवानो मोटी संख्यामां तेमां जोड़ाई रह्या छे। तेमणे कह्युं कि आ भारतना युवानोना स्वास्थ्य, खुशी अने उज्ज्वल भविष्य माटेनो सामूहिक संकल्प छे।
1: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है। इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया। बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं। आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है।
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે નશા સામે જાગૃતિ ફેલાવનારા અને વ્યસન સામે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિઓને મદદ કરવા આગળ આવનારાઓની પ્રશંસા કરવી। શ્રી મોદીએ લોકોને નશામુક્ત ભારત માટે એક શક્તિશાળી સૂત્ર અને યુવા સંગીતકારોને નશામુક્ત જીવનનો સંદેશ આપતા ગીતો બનાવવા કહ્યું। તેમણે કહ્યું કે તેઓ સામાજિક પરિવર્તન માટે તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ માધ્યમ તરીકે કરી શકે છે।
1: नशा मुक्त भारत के लिए क्या आप कोई पावरफुल स्लोगन बना सकते हैं? क्या हमारे यंग म्यूजिशियंस ऐसे सॉन्ग्स बना सकते हैं जिनमें ड्रग फ्री लाइफ का मैसेज हो? क्या स्टूडेंट्स और थिएटर ग्रुप दिल को छू लेने वाले शॉर्ट प्लेज लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो? हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है। मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाए जिससे इस दिशा में समाज को मदद मिले।
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ સ્વનિધિ યોજના દ્વારા લાખો મહિલાઓ નવી શક્તિ મેળવી રહી છે। પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓમાં મહિલાઓનો હિસ્સો આશરે 46 ટકા છે। તેમણે કહ્યું કે દેશભરમાં લગભગ 35 લાખ મહિલાઓ આ યોજના સાથે જોડાઈને તેમના વ્યવસાયોનો વિસ્તાર કરી રહી છે। શ્રી મોદીએ ગાઝિયાબાદની બબીતા શર્મા અને બેંગલુરૂની ટીએસ નિગમમાં વિશે વાત કરી જેમણે આ યોજનાનો લાભ લીધો છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે કોઈ સ્થળને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લોકોની પોતાની પ્રતિબદ્ધતા બની જાય છે ત્યારે તે સ્થળની ઓળખ સંપૂર્ણપણે બદલી નાખે છે। તેમણે ઉત્તર પ્રદેશના પટવાઈના આકાશ અને રોહનનો ઉલ્લેખ કર્યો। પ્રધાનમંત્રીએ શ્રી અમરનાથ યાત્રા વિશે પણ વાત કરી।
1: इस वर्ष यात्रा के दौरान 400 मीट्रिक टन से ज्यादा कचरे को कलेक्ट और प्रोसेस किया गया। 16,000 से अधिक यात्रियों ने स्वच्छता का संकल्प लिया। 10,000 से अधिक यात्रियों को रिस्पॉन्सिबल यात्री सर्टिफिकेट भी दिया गया। यहाँ एक बहुत अनोखा प्रयोग भी हुआ। यात्रा में घोड़ों और खच्चरों के गोबर को बायोगैस में बदला गया और उसी क्लीन एनर्जी से स्वच्छ ज्योत प्रज्वलित की गई। यानी बाबा बर्फानी की इस पवित्र यात्रा में स्वच्छता भी सेवा और आस्था का एक रूप बन गई।
0: શ્રી મોદીએ કહ્યું આજે દેશની દીકરીઓના સપનાઓની ઉડાન પૃથ્વીથી બાહ્ય અવકાશ તરફ વધી રહી છે। તેમણે કહ્યું ભારત વિશ્વભરમાંથી આવા સપનાઓને પોષતી હજારો દીકરીઓને એકસાથે લાવી રહ્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું આ પહેલનું નામ મિશન શક્તિ સેટ છે અને તેના દ્વારા 108 દેશોની 12,000 વિદ્યાર્થીનીઓને નવીનતાના ક્ષેત્રમાં સેટેલાઇટ ટેકનોલોજી શીખવાની તક મળી રહી છે। શ્રી મોદીએ મુંબઈના કૃષ્ણ શેષાદ્રી સાથે વાત કરી જેમણે એક અનોખી વેબસાઇટ www.bharatrajya.com બનાવી છે। વેબસાઇટમાં કોઈપણ વર્ષ પસંદ કરીને લોકો સરળતાથી શોધી શકે છે કે તે સમયે ભારતના કયા ભાગ પર કયા શાસકે શાસન કર્યું હતું। પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય અવકાશ દિવસ દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે। હર ઘર તિરંગા અભિયાન આ ભાવનાને વધુ મજબૂત બનાવે છે। તેમણે ઉમેર્યું કે આ વર્ષ વંદે માતરમની 150મી વર્ષગાંઠ હોવાથી વધુ ખાસ બની ગયું છે। શ્રી મોદીએ કહ્યું કે આ વખતે 8 કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રીએ લોકોને તહેવારોની મોસમમાં વોકલ ફોર લોકલ બનવા વિનંતી કરી। પ્રધાનમંત્રીએ કહ્યું કે વોકલ ફોર લોકલ બનવાનો અર્થ ફક્ત માટીના દીવા ખરીદવાનું નથી, કારણ કે તેની પાછળનું વિઝન ઘણું વ્યાપક છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલા ઉત્પાદનો પર ગર્વ લેવાથી જ ભારત આત્મનિર્ભર બનવાનો માર્ગ મોકળો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે. બંને નેતાઓ રાષ્ટ્રપતિ મહેલમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઉર્જા, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગની સમીક્ષા કરી રહ્યા છે. આ સંદર્ભમાં આજે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં આજે મૃત્યુઆંક વધીને 734 થયો છે. મૃતદેહો શોધવાનું કામ ચાલુ છે. આશરે 2500 લોકો હજી ગુમ છે. નેપાળ પોલીસે અહેવાલ આપ્યો છે કે સૌથી વધુ મૃતદેહો ચિતાવન, નવલપરાસી પૂર્વ અને નવલપરાસી પશ્ચિમમાં મળી આવ્યા છે. બચાવ ટીમોએ અત્યાર સુધીમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 8186 લોકોને બચાવ્યા છે, જેમાં 227 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. નેપાળ સરકારે ભોટેકોશી નદી માટે નવી પૂર ચેતવણી જાહેર કરી છે.

0: અને નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. રાસુઆ જિલ્લા વહીવટીતંત્રે રાસુઆ, નુવાકોટ અને દાડિંગ જિલ્લામાં ભોટેકોશી નદી કિનારે રહેતા લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે નેપાળમાં પૂરમાં અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 275 ભારતીય નાગરિકો ગુમ છે અને અન્ય દેશોમાં નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના આશરે 128 લોકો પણ ગુમ છે. ભારત પૂરગ્રસ્ત નેપાળમાં રાહત અને બચાવ કામગીરીને સતત સમર્થન આપી રહ્યું છે. 11 ટન રાહત સામગ્રી લઈને 4th ફ્લાઇટ કાઠમંડુ પહોંચી છે અને તેને નેપાળી સરકારને સોંપવામાં આવી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88મા સંસ્કરણમાં ભાગ લીધો. આ કાર્યક્રમ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે બ્રિક્સના સહયોગથી આયોજિત પહેલના રાષ્ટ્રીય રમતગમત દિવસના એક ખાસ સંસ્કરણ તરીકે ઉજવવામાં આવ્યો. મીડિયા સાથે વાત કરતાં ડોક્ટર માંડવિયાએ યુવાનોને દરરોજ ઓછામાં ઓછો 1 કલાક રમતગમત અને કસરતની પ્રવૃત્તિઓમાં સમર્પિત કરવા અપીલ કરી.
1: संडे ऑन साइकिलिंग धीरे धीरे धीरे जनता में पैशन के रूप में कन्वर्ट हो रहा. साइकिलिंग ए बेस्ट एक्सरसाइज है. साइकिलिंग पोल्यूशन का सोल्यूशन है. साइकिलिंग फिट रहने का मंत्र है. साइकिलिंग ट्रैफिक का भी समाधान है. तो चलो हम सब युवा साथियों दिन में 1 घंटे मोबाइल या कंप्यूटर की स्क्रीन से हटके खेल के मैदान में जाए, साइकिलिंग करे, खेले और अपने स्वयं को फिट रखे.
0: બાલાસોરમાં અવિરત વરસાદ વચ્ચે સુવર્ણરેખા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર ઓડિશામાં પૂરનું નવું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા કિનારા પર ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે વરસાદ પડી રહ્યો છે. તે વધુ તીવ્ર બનશે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મંગળવારે ખૂબ જ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ભારતીય મહિલા ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ મેચમાં થાઇલેન્ડ સામે રમશે. દુબઈમાં આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. ભારત કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. સ્મૃતિ મંધાના ઉપકેપ્ટન હશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો છે. ભારત ગ્રુપ એમાં થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાન સાથે છે. FIH હોકી વર્લ્ડ કપ 2026 મેન્સ ચેમ્પિયનશીપ ફાઇનલમાં આજે સાંજે ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીનો મુકાબલો સ્પેન સામે થશે. બેલ્જિયમના વાવરેમાં બેલ્ફિયસ હોકી એરેના ખાતે આ ફાઇનલ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે. જર્મની પોતાનો 4થો ખિતાબ, જ્યારે સ્પેન પોતાનો 1લો હોકી વર્લ્ડ કપ ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. મિઝોરમના ફૂટબોલર લાલિયન ઝુઅલા છાંગટેને 2026નો ભારતીય ફૂટબોલર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. 29 વર્ષીય છાંગટે તાજેતરમાં મુંબઈ ફૂટબોલ ક્લબમાંથી મોહન બાગાનમાં જોડાયા છે. તેમણે ગઈકાલે રાત્રે ભારતીય ફૂટબોલ દિગ્ગજ ભાઈચુંગ ભૂટિયા પાસેથી આ સન્માન મેળવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન દેશભરમાં વેગવંતુ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે. નેપાળપુરમાં મૃત્યુઆંક વધીને 734 થયો. ભોટેકોશી નદી માટે નવી ચેતવણી જાહેર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88મા સંસ્કરણમાં ભાગ લીધો અને ભારતીય મહિલા ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ મેચમાં થાઇલેન્ડ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: મુંબઈ તુષાર પવાર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. अंमली पदार्थमुक्त युवा ही मोहीम म्हणजे देशाच्या युवा वर्गाच्या उज्ज्वल भविष्यासाठीचा सामूहिक संकल्प असल्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांचं मन की बातमध्ये प्रतिपादन. नेपाळमधल्या महापुरात मृत्यूमुखी पडलेल्यांची संख्या 734, 2500 जण अद्यापही बेपत्ता. प्रधानमंत्री नरेंद्र मोदी आणि उझबेकिस्तानचे अध्यक्ष शौकत मिर्झीयोयेव यांच्या द्विपक्षीय चर्चा सुरू. आणि महिलांच्या आशिया चषक T20 क्रिकेट स्पर्धेत भारताचा सामना थायलंडसोबत होणार. विकसित भारतासाठी देशभरात राबवली जात असलेली अंमली पदार्थमुक्त युवा ही मोहीम म्हणजे देशाच्या युवा वर्गाचा आरोग्य, आनंद आणि उज्ज्वल भविष्यासाठीचा सामूहिक संकल्प असल्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांनी म्हटलंय. प्रधानमंत्र्यांनी आज आकाशवाणीवर मन की बात या कार्यक्रमाच्या माध्यमातून देशवासियांशी संवाद साधला. हा या कार्यक्रमाचा 137वा भाग होता. युवा पिढी आणि अंमली पदार्थमुक्त भारत हे या उपक्रमाचं उद्दिष्ट आहे. या मोहिमेत देशाची युवा पिढी मोठ्या संख्येनं सहभागी झाली आहे असं त्यांनी सांगितलं. अंमली पदार्थांच्या व्यसनाचे परिणाम संपूर्ण कुटुंब आणि समाजालाही भोगावे लागतात असं ते म्हणाले. अंमली पदार्थांविरोधात जनजागृती करणाऱ्यांचं तसंच या व्यसनाशी झुंज देणाऱ्यांना मदत करणाऱ्यांचं त्यांनी कौतुक केलं. ही मोहीम प्रभावी ठरावी यासाठी देशातल्या आशय निर्मात्यांनी विविध भाषांमधल्या आशयाच्या माध्यमातून योगदान द्यावं असं आवाहन त्यांनी केलं.
3: कई बार क्रिएटिव एफर्ट फॉर्मल कैंपेन से ज्यादा असरदार होते हैं. आइए भारत के युवा को नशे से दूर रखने, नशे से मुक्त रखने इस पवित्र कार्य में हम सब अपनी भूमिका निभाएं. आप अपने प्रयास को #नशामुक्तयुवा के साथ सोशल मीडिया पर भी जरूर शेयर करें.
2: राष्ट्रीय हातमाग दिन, भारत छोडो आंदोलन स्मृती दिन, फाळणी वेदना स्मृती दिन, स्वातंत्र्य दिन आणि राष्ट्रीय अंतराळ दिन अशा विविध दिनांमुळे ऑगस्ट महिना विशेष ठरल्याचं ते म्हणाले. या काळात देशभक्तीचे विविध पैलू पाहायला मिळाले तसंच प्रत्येकाच्या हृदयातली देशभक्तीची भावना अधिक दृढ झाली असं त्यांनी सांगितलं. यावर्षी वंदे मातरम या गीताला 150 वर्ष पूर्ण होत असल्यानं हे वर्ष अधिक महत्वाचं असल्याचं ते म्हणाले. हर घर तिरंगा मोहीमही यशस्वी झाल्याचं त्यांनी सांगितलं. यंदा या अभियानाअंतर्गत 8 कोटीपेक्षा जास्त तिरंगा सेल्फी अपलोड झाल्याची माहिती त्यांनी दिली. सूर्यपथ तिरंगा या उपक्रमामुळे तिरंग्याचा हा उत्सव जगभरात पोचल्याचं त्यांनी सांगितलं. अशा प्रयत्नांमुळे समाज एकत्र येतो आणि देशांशी असलेलं नातं अधिक दृढ होतं असं ते म्हणाले. जेव्हा एखाद्या स्त्रीनं सुरू केलेला व्यवसाय वाढतो तेव्हा तिच्या संपूर्ण कुटुंबाच्या भविष्याचीही प्रगती होते, मुलांच्या शिक्षणात सुधारणा होते तसंच घरातल्या गरजा पूर्ण झाल्यानं अशा महिलांचा आत्मविश्वास वाढतो असं त्यांनी सांगितलं. देशभरात शहरांपासून गावांतील रस्त्यावर लाखो महिला विविध व्यवसाय करतात मात्र भांडवलाच्या अभावानं त्यांच्या व्यवसायाची प्रगती होत नाही ही बाब त्यांनी मांडली. मात्र प्रधानमंत्री स्वनिधी योजनेमुळे आता अशा लाखो महिलांना नवं बळ मिळू लागल्याचं त्यांनी सांगितलं. या योजनेच्या लाभार्थ्यांमध्ये महिलांचं प्रमाण जवळपास 46% आहे आणि देशभरातल्या सुमारे 35 लाख महिला या योजनेमुळे आपल्या व्यवसायाचा विस्तार करू लागल्या आहेत असं ते म्हणाले. याच अनुषंगानं देशभरातल्या विविध यशोगाथाही त्यांनी श्रोत्यांसमोर मांडल्या. हे महिला सक्षमीकरणाचं एक जिवंत उदाहरण असल्याचं त्यांनी सांगितलं. आज आपल्या मुलींची स्वप्न देखील अवकाशात झेप घेऊ लागल्याचं ते म्हणाले. याच अनुषंगानं भारत राबवत असलेल्या मिशन शक्ती सॅट या अभियानाची माहिती त्यांनी दिली. या अंतर्गत जगभरातील हजारो विद्यार्थिनींना उपग्रह तंत्रज्ञान शिकण्याची आणि नवोन्मेषाच्या क्षेत्रात प्रगती करण्याची संधी उपलब्ध करून दिली जात असल्याचं त्यांनी सांगितलं. 23 ऑगस्ट रोजी राष्ट्रीय अंतराळ दिनानिमित्त या अभियानाच्या दुसऱ्या टप्प्याला सुरुवात झाली असून विद्यार्थिनींच्या सहभागानं तयार केलेला एक उपग्रह चंद्राच्या कक्षेत पाठवण्याची तयारी सुरू असल्याचं ते म्हणाले. भविष्यात यापैकी अनेक विद्यार्थिनी विज्ञान तंत्रज्ञान आणि नवोन्मेष या क्षेत्रात स्वतःची नवी ओळख निर्माण करतील असा विश्वास त्यांनी व्यक्त केला. ऐतिहासिक माहिती रंजकपणे मांडता यावी त्यात लोकांचा सहभाग आणि योगदान लाभावं यासाठी मुंबईतल्या कृष्ण शेषाद्री यांनी भारत राज्य या संकेतस्थळाच्या माध्यमातून केलेला अभिनव प्रयत्न समजून घेण्यासाठी प्रधानमंत्र्यांनी त्यांच्याशी संवाद साधला. स्वच्छतेच्या महत्वाचा उल्लेखही त्यांनी केला. जेव्हा एखाद्या ठिकाणचे लोक ते ठिकाण स्वच्छ ठेवण्याचा संकल्प करतात तेव्हा तो बदल केवळ स्वच्छतेपुरता मर्यादित न राहता त्या जागेची संपूर्ण ओळख बदलून टाकतो असं त्यांनी सांगितलं. या अनुषंगानं यावर्षीच्या श्री अमरनाथ यात्रेदरम्यान स्वच्छता आणि त्यातल्या सार्वजनिक सहभागाच्या यशाची तसंच देशभरात सुरू असलेल्या प्रयत्नांची माहिती त्यांनी दिली. आपली गावं शहरं नद्या किंवा तीर्थक्षेत्रांची ओळख आपल्या वागणुकीतून घडते आणि जेव्हा त्याला स्वच्छतेची जोड मिळते तेव्हा त्या ठिकाणचं सौंदर्य अधिक वाढतं असं प्रधानमंत्र्यांनी सांगितलं. निसर्गाचं रक्षण करण्यासोबतच आपलं जगणं समृद्ध होऊ शकतं असा विचार त्यांनी मांडला. या दृष्टीनं त्यांनी वनसंवर्धन आणि उपजीविकेचा समतोल साधणारी देशभरातली प्रेरक उदाहरणं मांडली. शेतकऱ्यांचं उत्पन्न वाढवणाऱ्या अव्होकॅडो या फळाच्या लागवडीसह कृषी क्षेत्रात होत असलेल्या वेगवेगळ्या यशस्वी प्रयोगांविषयी त्यांनी सांगितलं. येत्या 3 सप्टेंबर रोजी देश अभिनेते उत्तम कुमार यांची जन्मशताब्दी साजरी करणार असल्याचं स्मरण त्यांनी करून दिलं. आपले सण आणि उत्सव आपल्या परंपरांसोबतच आपल्याला एकमेकांशी जोडण्याची संधी देतात. आगामी सण उत्सवांचा उल्लेख त्यांनी केला. त्यांनी स्थानिक उत्पादनांना प्रोत्साहन देण्यासाठी व्होकल फॉर लोकल या मंत्राचा अंगीकार करायचं आवाहन केलं. या राष्ट्रीय बातम्या आकाशवाणीच्या मुंबई केंद्रावरून देत आहोत. आकाशवाणी मुंबईच्या एअर न्यूज मुंबई या इन्स्टाग्राम पेजवर तुम्हाला दिवसभर महत्त्वाच्या बातम्या वाचता येतील. नेपाळमधल्या महापुरात मृत्यूमुखी पडलेल्यांची संख्या 734 वर पोहोचली असून जवळजवळ 2500 लोक अद्यापही बेपत्ता आहेत. यात 85 सुरक्षा कर्मचारी आणि 320 परदेशी नागरिकांचा समावेश आहे. या नैसर्गिक आपत्तीनंतर सलग पाचव्या दिवशी पुराचा तडाखा बसलेल्या 8 जिल्ह्यांमध्ये बचाव कार्य सुरू आहे. आतापर्यंत बाधित जिल्ह्यांमधून 227 परदेशी नागरिकांसह 8186 लोकांना सुरक्षित स्थळी हलवल्याची माहिती राष्ट्रीय आपत्ती जोखीम निवारण आणि व्यवस्थापन प्राधिकरणानं दिली.

0: મિત્રો આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ પર ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગીત ગુજરી. મિત્રો આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, નિર્માણ સહાય શ્વેતા કોહલે, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. પ્રકરણ 36.
1: નવલકથા પઠન મળેલા જીવ.

0: જેમ આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા, એવો એક રૂઢિ પ્રયોગ છે આપણી લોકભાષામાં, લોકબોલીમાં. એમ પ્રેમી હૈયેને પણ મનમાં એક જ ચિંતા હોય કે આપણું પ્રિયજન બચી જવું જોઈએ, આપણું પ્રિયજન હેમખેમ રહેવું જોઈએ. કારણ કે એ હેમખેમ રહે તો જ એના હૃદયમાં રહેલો પ્રેમ પણ હેમખેમ રહે. એટલે એ બચે એટલું એનું જીવ એની અંદર અટકેલો હોય, બાકી દુનિયા આખી ડૂબી જાય તો એ વાંધો નહીં. ધૂળાના ઘરમાં રેશમા પર થયેલા હુમલા પછી ગામમાં આવી પડેલી ફોજદારી તપાસમાં જીવી અને કાનજીના મનમાં એક જ ચિંતા હતી કે આ ગુનો કાનજીએ તો નથી કર્યો ને. ને કાનજીના મનમાં એમ હતું કે કદાચ રાત્રે ધૂળિયો ઘરમાં ન હોવાથી જીવી ઉપર બળાત્કારના હેતુ સાથે આવેલા રેશમાને તો નથી જીવીએ ઈજા પહોંચાડીને. આ બંને શંકાનું નિવારણ થઈ જતાં અને બંને જણાને એકમેકની નિર્દોષતાની ખાતરી થઈ જતાં બંને જણા નિશ્ચિંત બન્યા અને કાનજીએ ફોજદારી તપાસને બરાબર જવાબ આપ્યો અને એની નિર્દોષતાની ખાતરી ભગત અને એના મોટા ભાઈને થઈ જતાં મામલો ઘણે અંશે હળવો બન્યો. હવે આગળ. મોટાભાઈ તો બિચારા ભગતના ચહેરા તરફ તાકી જ રહ્યા હતા. એમના છેલ્લા વાક્ય તો ભારે મૂંઝવણ કરી હતી. ભગત શું બોલતા હશે? આ કે છે જેલ મારી આવશે, શી વાત કરતા હશે? મુખીએ પેલા વિરુદ્ધમાં પડેલા માણસોને વળી સમજાવ્યા.
1: લે ભાઈ, કાનજી ઉપરથી તો કેસ ઉડી ગયો છે ને, એક ચારાના સારું શું કામ ગામની પથ્થર ફાડવા બેઠો છો?
0: છેવટે બધા કબૂલ થયા. ઘર દીઠ 1-1 રૂપિયો નાખવા છતાંય 5 રૂપિયા ખૂટતા હતા. એક જણ બોલી ઉઠ્યો,
1: તે એટલા 5 રૂપિયા આલે ધૂળિયો ને મનોરિયો બે જણ. ત્યાં તરત જ મનોરના ડોસા બોલી પડ્યા, હવે લો મનોરિયો આલે ને લઈ પાડો, મનોરિયાનો છોકરો કુંવારો ખરો ને તે આલી પાડશે.
0: ત્યાં ત્રીજો માણસ બોલ્યો,
1: ના ના એમ ખોટી વાત તો કેમ કહેવાય, એક તો મનોરના ખેડૂતને વાગ્યું ને ઉપરથી એ દંડ આપે, એ તે કાંઈ બનતું હશે? ધૂળિયાને કહો એ હજુ માન્યમાં આવે.
0: પરંતુ પેલી બાજુ કાનજી અને ભગત વચ્ચે વળી ત્રીજી જ વાત ચાલતી હતી. કાનજીને છૂટા થયાનો જરા પણ હરસ નહોતો, બલકે એ તો ભગત આગળ વિરોધ જ કરી રહ્યો હતો. ના ભગત, ફોજદારને લાચ આપો એ બધું એ ખરું, પણ આ મામલાની ચોખવટ તો થવી જ જોઈએ. અરે ભલા માણસ, પણ ચોખવટ કરાવીને તારે હવે શું કામ છે? કેમ શું કામ છે? કહી ભગત સામે તાકતા કાનજી ઉમેર્યું,
1: આમાં મારા ઉપર તો કલંક કાયમનું જ રહ્યું ને.
0: ભલો માણસ છે, ફોજદારે મૂકીને બોલાવીને કહ્યું તો ખરું કે આમાં કાનજી નિર્દોષ છે, પછી તારે શાનું કલંક રહે છે? મારું ગયું પણ પેલી બાઈનું તો ખરું જ ને. અને વિચારમાં પડેલા ભગતને કાનજીએ વળી કહ્યું, મુખી ફોજદાર સાહેબને કહેતા હતા એ મેં જાળિયામાં રહે રહે બધું સાંભળ્યું છે. એમનો વિચાર છે કે પેલા રેશમાને નસાડી મૂકવો ને એમ આ આખો એ કેસ ઉડી જાય, એ તો જાણે બરાબર, પણ પેલી બાઈનું કલંક તો રહે જ ને. લોકોને શી ખબર પડે કે આ તો ધૂળિયાને ત્યાં નથી થયું પણ કોક ત્રીજાને ત્યાં થયું? માટે એકવાર ચોખવટ તો થવા દો, પછી તમારે ભીનું સંકેલવું હોય તો ભલે સંકેલી લેજો. ભગત કંઈ બોલ્યા નહીં, પણ મનમાં તો કબૂલ કરવું જ પડ્યું. વાત તો ખરી છે, જીવલીને કલંક ચોંટે એ એનાથી વેઠાય જ કેમ. અને પછી તો ભગતે મુખીની કે ગામલોકની પરવા ન કરતા ફોજદાર આગળ મામલાની ચોખવટ માટે અરજ કરતા કાનજી ભેગો સૂર પણ પુરાવ્યો. કાનજીની અરજ ખરી છે સાપ, ગામનું પંચ એકવાર તપાસ કરી આવે પછી વેમ પડતી જગાએ આપ તપાસી આવજો વગેરે સલાહ આપી પંચ પણ ઊભું કર્યું. મુખી અને ન સમજતા ગામ લોકો પણ કચવાતા હતા, પણ કાયદામાં આવેલા ફોજદારના હુકમ આગળ કોઈનું એ શું ચાલવાનું હતું? પંચમાં ભગત અને મુખી તો જાણે ખરા જ, તે સિવાય ઠાકરડામાંથી ધના ડોસાને લીધા અને બાકીના બે જણ માટે કાનજીને તથા મનોરના બાપાને ગામ લોકોએ આગળ કર્યા. 2 જ કલાકમાં પંચ પાછું ફર્યું. વેમ પડતા 3 મકાન નીકળ્યા હતા, એમાં એકને ત્યાં તો બારણાએ પડેલા લોહીના ડાઘ માટે સવાલ કરતા ફોજદારને જણાયું કે બળદને કીડા પડ્યા હતા તે એનું લોહી થયું હતું. પંચ સાથે ફોજદાર અને બીજા 7-8 જણ ભીમા પટેલને ત્યાં આવ્યા. પંચને નામે કાનજીએ દેખાડેલા પથ્થર, ખૂંટો, બારસાખ વગેરે જોયા પછી ઘરમાં પડેલા ખાડાઓ તરફ લગભગ એ 25 આંખો, એક જણ એક આંખે કાણો હતો, તાકી રહી. ભીમા પટેલની જુવાન જોત છોકરી સૌ કોઈના મગજમાં ફરકી ગઈ.
1: આ તો સાપ ઢોર્યું ઘર, તે ખાડા તો હોય જ ને,
0: મુખી બોલી પડ્યા.
1: આ ઘરમાં કોઈ પૂરનાર નહીં એટલે? ઇસકે ઘર મેં કિતને ઇન્સાન હૈ,
0: ફોજદારે ભગતને જ પૂછ્યું. સાહેબ બે, એક ભેમો પટેલ પોતે, આ પેલા ઊભા એ ને બીજી એની હાહરવાસની છોકરી, એ મારા કાકાનો છોકરો ભાઈ થઈ સાહેબ. મુખીએ ફોજદાર જાણે ન જાણતા હોય તેમ આગળ આવતા કહ્યું અને વળી બોલ્યા, ને આવા ખાડા તો સાહેબ ગામમાં ઘણા ઘરોમાં હશે, આ પધારો તો દેખાડું વળી. કોઈ ઢોરકો કીડા પડે છે મુખી? ફોજદારે પૂછ્યું. હા હા સાહેબ, પડ્યા તને આપણે? હા, કેમ વળી? અને ભીમા સામે જોઈ, આ આપણી ચાંદરી ભેંસને તો હમણાં જ રૂજાયા છે ને. ફોજદારે આસપાસ જોતા ગામ લોકોને પૂછ્યું, ક્યું રે, સચ બાત એ? લગભગ બધા એકબીજા સામે જોતા હતા અને અકળાયેલા મુખીથી બોલી જવાયું, બોલો ને ભાઈ, કોક તો આ ભણો, શું કામ બધા થઈને મારું નાક લેવા બેઠા છો? હા હા સાહેબ, ભેંસને કીડા હતા તો ખરા. કાનજીના મોટાભાઈએ શરૂઆત કરી અને પછી તો બીજા પણ બે ચાર જણે ડોકું હલાવ્યું. કાનજીને મોટાભાઈ ઉપર એટલો બધો ગુસ્સો આવ્યો હતો કે એવો તો એને કદી દુશ્મન પર પણ ન આવ્યો હોય. અચ્છા, તો જબાની લઈને કી ક્યાં જરૂરત હે? કઈ ફોજદાર પીઠ ફેરવવા ગયા ત્યાં કાનજી બોલી ઉઠ્યો, પણ સાહેબ આ ખાડા ઢોરના પડ્યા હોય એમ કેવી રીતે મનાય? પડે તો એ કોડના નાકા આગળ પડે, આ ઠેઠ રસોડા આગળ શી રીતે પડે? ફોજદારને લાચાર બની ઊભા રહેવું પડ્યું. હા સાહેબ, એ જરા વિચારવા જેવું તો છે. ખાડા તરફ તાકી રહેલા ભગતે કહ્યું,
1: અલે ભાઈ, આ પાણીયારું છે તે ત્યાં ઢોર પાણી પીવા નહીં જતા હોય, તું એ કાનજી આમ ગાંડી વાત ન કરતો હોય તો?
0: મુખીનું મોં હવે દયા આવે એવું થઈ ગયું હતું.
1: ભાઈ મેલને માથાકૂટ કાનજી,
0: બે ચાર જણ બોલી ઉઠ્યા ને ફોજદાર સામે જોઈ કહ્યું,
1: હા સાહેબ, અમારે તો અડધા ઢોરને ઘેર જ પાણી પાવાનું, કોઈ પાણીયારા આગળ પાય તો કોઈ બરાબર હે? અબ તો બરાબર હે ના?
0: ફોજદારે કહ્યું. કાનજીને રીસ તો ચડી હતી, પેલા જગાને ઘેર ગોદડીઓને બધું જોયું ને, અહીં કેમ બરાબર હે થઈ રહ્યું છે?

0: तो बीजी बाजू ભગતને પણ થતું હતું કે આ તો છેક આરે આવેલું નાવ ડૂબે છે ને। અને ગામ લોકો તરફ સેજ આંખ ફેરવતા બોલ્યા, શું તમે બધા હામાં હા મેળવતા છો? આ ખાડાનું પ્રમાણ તો જરા જુઓ, આટલા ઊંડા ખાડા તો કોઢમાં નથી પડતા, તો વળી ઘરમાં તો પડતા હશે। બીજો કોઈ હોત ને તો ફોજદારે એને ધમકાવી જ કાઢ્યો હતો। વળી ગામ લોકોએ પણ, હવે એ તો અમે બધું કળી ગયા છે ભગત, પણ ગળફા ઉપર તો ધૂળ વાળવી કે ઉલટો એને ઉઘાડો કરવો? આમ બોલીને અત્યાર સુધી જે થોડી ઘણી ધૂળ હતી એ પણ ખસેડી નાખી, અને આ બધું અધૂરું હોય તેમ કાનજીએ પૂરું કર્યું। ને ઢોરની ખરી એ ખાડો પડે એ માન્યું સાપ, પણ એવા ખાડા તો તાંસળાની પેઠે ઢળતા હોય કે આ તપેલીની પેઠે ઊભી કોરે હોય। ને ના છૂટકે ફોજદારને કાગળિયા કરવા પડ્યા। બીજાએ ઘરની તપાસ કરવાની હવે જરૂર ન લાગવા છતાંય ફેરો તો મારવો જ પડ્યો। પણ ગામમાં તો ડંકો વાગી ગયો કે આ મામલો ધૂળિયાને ત્યાં નથી બન્યો, પણ ભીમા પટેલને ત્યાં બન્યો છે। પછી તો ઉકલ્યો કોયડો કોળીનો, એ હિસાબે લગભગ બધાની આંખ આગળથી પાટા ખસી ગયા, બુદ્ધિ ઉપર દેવાયેલું ઢાંકણું ઉઘડી ગયું। હા કરી વાત છે, ભીમાની છોડી દિવાળીને રેશમાને ગટર પટર ચાલતું તું? અને નાની ડોશી તો એટલા બધા ખુશ થઈ ઉઠ્યા કે કાનજી નજરે ચડ્યો તો એના પગ ધોઈને પીત નહીં તો પણ પીવા જેટલી તત્પરતા તો દેખાડત જ। એકલા એકલા બબડતા હતા, આ કાનાએ મારા છોકરાનું ઘર તો માંડી આલ્યું, પણ આ તો નાકે રાખી આલ્યું। આમ આખા ગામમાં કાનજીની બુદ્ધિ અને હિંમતના તથા ધૂળા ઉપરની એની આ ભલાઈના વખાણ થઈ રહ્યા હતા। પણ ધૂળો તો કાનજી ઉપર બળી જ રહ્યો હતો, મનમાં એને થતું પણ હતું, એને કોણે ડાપણ કરાવ્યું તે મારી આબરૂ હાચવવા દોડી આવ્યો? હળો પેલા ભવનો વેરી છે, જ્યાં જુઓ ત્યાં આગળનો આગળ નડે છે। જ્યારે જીવીના આનંદનો તો પાર જ નહોતો, અને એ આનંદ પોતે કલંકમાંથી બચી એનો જેટલો ન હતો, એનાથી અનેક ગણો તો કાનજી જેલમાં જતો બચી ગયો એનો હતો। એ માટે એણે કંઈક તો બાધાઓ રાખી હતી, દૂધ ઘી ન ખાવાની આખડીઓ પણ લઈ લીધી હતી। એનું ચાલતું હોત તો આ સમાચાર સાંભળતા જ કાનજીના ઓવારણા લેવા એને ગળે વળગી પડવા દોડી ગઈ હોત, ઘરમાં પેસતા કાનજીને એણે વધાવી લીધો હોત। પરંતુ આ હાલતમાં તો કાનજી હવે ભગતને ત્યાં આવે ત્યારે છેટે રહે નજરથી જ એના ઓવારણા લેવા રહ્યા, આંખની અમીથી જ એને વધાવવો રહ્યો।
1: હૃદય સુનું વણ જ્ઞાન, પુત્ર વગર કુળ તો સુનું, ઝાડ સુનું વણ પાન, સોસો ઘટાયો સુની દિશે વણ વીજળી ને ચમકાર, શ્રાવણ વર્ષાવણ દિશે તેમ પતિ

मित्र आपने आगळ જણાવ્યું એમ આજે છે તારીખ 30 ઓગસ્ટ અને 30 ઓગસ્ટ અને લઘુ ઉદ્યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો આ દિવસનો મુખ્ય હેતુ લઘુ ઉદ્યોગોના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ કેળવવામાં અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો છે. મિત્રો લઘુ ઉદ્યોગો પણ દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે જ છે. લઘુ ઉદ્યોગ ઓછા મૂડીરોકાણથી શરૂ કરી શકાય છે. તેમાં સ્થાનિક કાચામાલ, કુશળતા અને માનવશક્તિનો ઉપયોગ થાય જ છે. આ લઘુ ઉદ્યોગ પણ ગામડા અને શહેરોમાં રોજગારીની તકો ઊભી કરે છે. ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને નાના ઉદ્યોગકારોને સ્વરોજગાર મેળવવામાં મદદરૂપ થાય છે.

મિત્રો, આપણે આજના કાર્યક્રમમાં વાત કરીએ છીએ ઉત્સવ, તમે અને બાળક. મિત્રો, આપણે કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરીએ જેના સાથે ઘણા લાંબા સમયથી વાત ન કરી હોય, અથવા તો ફોન ન કર્યો હોય, જે વ્યક્તિને ઉત્સવમાં કોઈ યાદ કરતું નથી તેને યાદ કરીએ અને આ બધું કરીએ ત્યારે ઉત્સવમાં આનંદનો અનેક ગણે વધારો થઈ જશે. મિત્રો, ઉત્સવમાં બીજો પણ એક અજીત થઈ શકે છે, કંઈક એવું કરવાનું જેનાથી કોઈના ચહેરા પર પણ સ્મિત આવી જાય. નાની લાગતી આ વસ્તુઓ કોઈના દિવસને

મોટો બનાવી શકે છે. આપણે ઘણીવાર આનંદ ઉત્સવને મોટી ઘટનાઓમાં શોધીએ છીએ, પરંતુ આ બધામાં દોડતા દોડતા નાની ખુશી ઉત્સવ ચૂકી જતા હોઈએ છીએ. એક નાનું બાળક આપણને શીખવે છે કે ખુશ થઈ જાઓ માટે કંઈ બહુ જરૂરી નથી. બલૂન એટલે કે ફુગ્ગો જોઈને પણ ખુશ થઈ શકાય છે. ગરમ ચા પીતા, પરિવાર સાથે વાત કરીને પણ ખુશ થઈ શકાય છે. દાદા દાદીની વાર્તા સાંભળીને પણ ખુશ થઈ શકાય છે. જે ઉત્સવો આવી રહ્યા છે તેમાં કારણ વગર થોડુંક હસવું જોઈએ, થોડું મન મૂકીને ગાવું જોઈએ, થોડું તો થોડું પણ નાચવું જોઈએ, થોડુંક રમવું જોઈએ, થોડીક તો થોડીક પણ શરારત તોફાન કરવી જ જોઈએ. કારણ કે ઉંમર વધતી સ્વાભાવિક છે, પરંતુ અંદરનું બાળક ઉત્સવમાં જીવતું રાખવું એ આપણી જરૂરિયાત છે. અને જીવનમાં એટલું જ જરૂરી યાદ રાખવા જેવું છે કે બાળક બનવું એટલે અપરિપક્વ બનવું નહીં, બાળક બનવું એટલે નિર્દોષતા, જિજ્ઞાસા અને ઉત્સાહ અને ઉત્સવને ફરીથી જીવનમાં સ્થાન આપવું. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં આપણે વાતો તો કરતા રહીશું, પણ હવે માણીએ આ ગીત. ફિલ્મ છે સતી માદલ શાહ, ગાયક કલાકાર પ્રફુલ દવે હેમલતા, શબ્દરચના કવિદાદની. તો માણીએ સતી માદલ શાહ ફિલ્મનું આ ગીત.

100.1 FM गोल्ड पर आप माणी रह्या छो कार्यक्रम गीत गुजरने आज छे आपणे वात करी रह्या छे उत्सव तमे अने बाळक आ विषय पर क्यारेक विचार करजो जो तमने कोईनो डर न होतो लोको शुं कहेशे तेनी चिंता न होतो तो तमे शुं नवुं करवा मागत तो आ प्रश्ननो जवाब तमारा मनमांथी ज आपने आवशे। हुं फरीथी भणवा माँगु छूँ मारे कदाच पुस्तक लखवुं छे मारे कदाच फरी शाळाना प्रवासमां जवुं छे मारे संगीत शीखवुं छे अने मारे मारी જાત માટે થોડો સમય કાઢો છે। દરેક સપનું તરત પૂરું થઈ જાય છે એવું નથી, પરંતુ દરેક સપનાની શરૂઆત એક નાનકડા પગલાંથી થઈ શકે છે। બાળક જેવી જીદ એટલે આજ પહેલું પગલું ભરવાની હિંમત। આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે સમય નથી મળતો, પરંતુ સાચું કહીએ તો ઘડી કંઈક નવું કરવું હોય ને તો કાલે કરીશને બદલે આજે કરીશને બદલે આજે જ કરવું છે, આજે જ શરૂઆત કરીશ કહેવું પડશે। આ ઉત્સવને યાદગાર બનાવવા માટે કોઈ મોટો ખર્ચ કરવાની જરૂર નથી। ઘરના દરેક સભ્યો સાથે બેસીને એક સાંજે મોબાઈલ વગર વિતાવે, બાળકને પૂછે કે તેઓ શું નવું કરવા માગે છે, માતા પિતાને પૂછે કે તેમનું અધૂરું રહી ગયેલું કયું સપનું, અને પોતાની જાતને પૂછે કે છેલ્લે ક્યારે તમે દિલથી હસ્યા હતા, અને પછી કોઈક એક નાનકડી નવી વસ્તુ કરો, કદાચ એ ક્ષણ તમારા ઉત્સવની સૌથી સુંદર યાદ બની જશે। મિત્રો, આપણા કાર્યક્રમમાં આજના ફરમાઈશ કરી હતી નીતા રાણાએ મરીન લાઇન્સ દવા બજારથી, એમણે ફરમાઈશ કરી હતી સંતુ રંગીલી ફિલ્મનું આ ગીત। ગાયક કલાકાર છે કિશોર કુમાર, શબ્દરચના અવિનાશ વ્યાસની। તો આવો માણીએ સંતુ રંગીલી ફિલ્મનું આ ગીત।